0: આપને ટીવી બીગ્યું અને બનાવને જાન લાગે કોની બનાવને પુકા ઓલાતા હોય ને
1: તેતી કુરામાં પણ ચિંતા ગર્નું પર્છ ત સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઉ ન ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય કે મોબાઈલ ઘડી સબ પણ હાલશો ને શકી ગણ ને.